0: FBS 골카 라디오 카리크럼 마법은 이하미 요 삼의 정수담 넘어지게 맘 게이첸 마훈에서 아세시다빌리 쿠라카니 파우나 석노운에서 제시리 메이저 리타이드 인드르프라사드 라이 왕상 그리고 쿠라카니 훈에서 파트 1 훈에서 8비지르 타이스 미니트 아다바니 파트 2세 9버스고 라기 13 미니트 바퀴 우다키리 이 시간에 요 앞다고 프라스나 모락니니 수 라다빌리 암스파타노 올라 요 프라스나고 자밥
1: एउटा यस्तो फल जो अत्यन्त मिठो भएर पनि बजारमा बिक्री हुँदैन के हो
0: सही जवाब अवश्य पनि हामीलाई पठाउनु होला भोलि अनाउन्स हुनेछ हाम्रो वान अफ द लकी विनर र अहिलेलाई पनि पुरानो गीत अन्जु पन्तको आवाजमा तिर्खा लाग्यो पानी खाए र यसको लगतै इन्टरभ्यू फिचर पनि हुनेछ केही क्षणमा स्टे ट्युन्ड